0: Viral Vibe. Viral Vibe.
1: દેહાસ એગારવણાહરુગે જુલઈ મહુગે 26 વણ દુહુ નેરુણુ આઈસે એઉટે પેગોયકી બ્રેઝિલગે મિશેલ ટેલોગે વર તફાતુ લવે અસ્તુમે બ્રેઝિલગે સરહદ્દી સાટનેજો મ્યુઝિક કે તેરેગે હિમને લવે નવિસ દુનિયાગે મશહૂર ફૂટબોલ તરીંગે સબું મિલવેગે તાગુદીર મુલિમ બદલવેગિન દિયા નેમા આદિ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફદ કુલુન તેરીં ગોલ જેહુમફહુ ઉફા ફાળકુરુમગે ગોતું મિલવેગે નેશુન દક્કાલં ફેશમું મુલિ દુનિયાગે સમાલકં મિલવે અંગુટુનો નેશમુગે વિડિયો તા સોશિયલ મીડિયા યા કુલિવર્ગે પ્રોગ્રામ તાવગા હલુવે કમાયકો ફેતુરુગેન દિયુમાયકુ મિલિયનુ બયકુ મિનેશુન દસકુરમ બેનુંવે મેગે નતીજાગે ગોતું બ્રેઝિલગે સરહદ્દી લવે કુલ્લિયક બૈનલગવા મે ફેમવર્ગે બોડુ મકબૂલ કમેન હોદે મિલવણી યુરોપા લેટિન અમેરિકાગે તેવી હવરે ગિના ગૌમ તાવગે ચાર્ટ તાવગે એવણ હોદા યુરો ચાર્ટ હોટ 100 ગે કુરિવેસ હોદાફા લેટિન ગ્રેમીયા નોમિનેટ વુમ ગેતુરું બિલબોર્ડ લેટિન મ્યુઝિક એવોર્ડ્સ કે સોંગ ઓફ ધ યર કે શરફવિસ મિલવા હોદી મી મ્યુઝિકા કુલિવર ગુલિગેં દુનિયા કે ફેમવર ગ લાવે વાયરલ વેગેં દિયા ગુતુગે એમ ફુરી હમ એમ મિસાલ વિસ મે નોસા